0: 819 किलोहर्ट्ज, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस
1: समय थयो छे બપોરના પોણા બે।
2: મોજીલા ગુજરાત નો રંગ રંગારંગ એમબીસી રેડિયો પર ગુજરાતી ગીતોનો પ્રોગ્રામ રંગારંગ રંગારંગ।

રંગારંગ ગુજરાતી ગીતોના કાર્યક્રમ સાંભળનારા મારા બધા જ શ્રોતાઓનું સહર્ષ સ્વાગત છે. સહર્ષ સ્વાગત આપ સૌ કોઈનું, અને જ્યાં ક્યાંયથી પણ જોડાયા છો, બસ આશા કરીએ કે તમે બધા જ મજામાં હશો અને આજના આપણા કાર્યક્રમની સાથે ચોક્કસ જોડાઈ ચૂક્યા હશો. ત્યારે પોણા બે વાગી ચૂક્યા છે અને બે વાગ્યા સુધી આપણો દૈનિક ગુજરાતી ગીતોનો કાર્યક્રમ રંગારંગ આપ સૌ કોઈનું સ્વાગત છે. રત્ના આપ સૌ કોઈની સાથે જોડાઈ ચૂકી છે. જૂનની 5 તારીખ 2026 વર્ષ, તે સાથે શુક્રવારનો દિવસ. તિથિ પ્રમાણે જોવા જઈએ તો અત્યારે અધિક જ્યેષ્ઠ માસ ચાલી રહ્યો છે અને તે સાથે જ વદ પાંચમની તિથિ આજની પડી રહી છે. તો ચાલો આજના આપણા કાર્યક્રમની સાથે જોડાઈ જઈએ. ભાઈ, અજાણી વ્યક્તિ પણ તમારામાં પોતાના પણું લાગણી અને હેત ગોતી લે એ જ એક સારા વ્યક્તિત્વની ઓળખ છે. માટે કહીએ ને, જેવા છીએ તેવા રહીએ, સૌની સાથે હળી મળીને રહીએ, જીવન વધુ આનંદિત પ્રફુલ્લિત રહેશે. કરીએ શરૂઆત લતા મંગેશકરના સ્વરમાં મુકાયેલા આજના આપણા પ્રથમ ગીતની સાથે.

થઈ જશે, ચાલશે, ભાવશે, ફાવશે, આ બધા ગોલ્ડન વર્ડ્સ અપનાવીએ છે, તેની જ જીવનની ગાડી જે છે ને તે સરખી પાટા ઉપર ચાલે છે. તો દોસ્તો, આજના આપણા કાર્યક્રમને બસ સમાપ્ત કરવાનો સમય આવી ગયો છે. આપ સૌ કોઈનો પ્રેમાળ સાથ રહ્યો તે માટે ખૂબ ખૂબ આભાર, અને ફરી મળીશું રવિવારની સાંજે 3:30 વાગે રેડિયો મોરિશિયસના લહેર ઉપર રંગારંગ કાર્યક્રમમાં. તો આ સાથે જ રત્નાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ સંધ્યા આપ સૌને.